નવદુર્ગા ઉપાસનાનો ચોથો દિવસ, એના અધિષ્ઠાત્રી કુષ્માંડા. એ કુષ્માંડા એ દુર્ગા દેવીને આજે વંદન કરીએ છીએ. સુધા સંપૂર્ણ કલશમ

सुधा अमृती भरेला रुधिरती खरडायला कलशने हस्तपद्मती धारण करता कूष्मांडा देवी अमारे माटे शुभकारक हो। आम तो कूष्मांडा नो अर्थ कोळू એ થાય છે। માતૃપૂજામાં બલિદાન વખતે એ ધરાવાય છે। અહીં પ્રસ્તુત ચર્ચામાં શ્લોકમાં સપ્તશતી ઉપર લખાયેલ ગુપ્તવતી તથા પ્રદીપ ટીકા અનુસાર આવો અર્થ વિદ્વાનોએ કર્યો છે। કૂષ્માંડા कुस्थितः ऊष्मा संतापः तापत्रय रूपः यस्मिन् संसारे सः संसारः अंडे मांसपेश्याम् उदर रूपायाम् यस्यासा कूष्मांडा। फरीसी जरा जुली ही कुस्थितः ऊष्मा संतापः तापत्रय रूपः यस्मिन् संसारे सः संसारः अंडे मांसपेश्याम् उदर रूपायाम् यस्यासा कूष्मांडा। अनु फलितार्थ ये छे के त्रिविध तापथी युक्त संसार जमना उदर मां छे ते देवी कूष्मांडा छे। અથવા જે મનુષ્યો સંસારના આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રણ તાપથી પીડાય છે એ ત્રણ નઠારા તાપોને પોતાના ઉદરમાં સમાવી દે છે તેથી એમાં દયાવતી કૂષ્માંડા કહેવાય છે। એ કૂષ્માંડા દુર્ગાદેવીનો ચંડીપાઠના આ શ્લોકથી વંદન કરીએ, બહુ જાણીતો શ્લોક છે આ।

હે પરમેશ્વરી દુર્ગે, તમારું સ્મરણ થતા જ પ્રાણી માત્ર નો ભય ચાલ્યો જાય છે. તમે હરી લો છો એ ભય ને. સુખ સમયે કે સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરતા શુભ બુદ્ધિ આપું છું. શરણાગતના દારિદ્ર્ય સંકટ અને ભયને હરનારા સર્વના ઉપર ઉપકાર કરવાને માટે હે માતા, માતા તમારા સિવાય કરુણા સભર ચિત્ત વાળા બીજા કોણ છે? નવરાત્રના આ દિવ્ય પ્રાતકાલના સમયમાં ચાલો ચાલો પ્રાતકાલે ભગવતી કુષ્માંડા દુર્ગાદેવીનું, પરમેશ્વરીનું, એનું દુર્ગાનું બીજું નામ ચંડી પણ છે, એમનું વંદન કરી લઈએ. દક્ષિણકાલિકા

એ શ્રી માતા લલિતાજી, ઐશ્વરીના મહારાજની શોભાયુક્ત એ સિંહાસન ઉપર બિરાજેલા સિંહના અગ્નિકુંડરૂપી જ્ઞાનમાંથી ઉત્પન્ન પ્રગટ થયેલા દેવોના કાર્ય માટે તત્પર, સાથે ચરણમાના નખરૂપી ચંદ્રના કિરણો વડે જનમાનસના તમોગુણને હરી લેનારા, બંને ચરણની કાંતિ પ્રભાથી કમલોની શોભાને ઝાંખી કરનારા એ લલિતા દેવીને અમારા પ્રણામ.